0: chel ni ton ja me chu me chik lo ni da chu bal faran si ta sa pa li ru kong zo che be nyam je ge zo lu zo che ri ri ne zen zu ge sum so ji be ton du ta dang ge ying ar zo de ling du ding yi tong lo len de chen su chi ge na ga dang den chung ta de ne ni ton chu lo la ani ge ge bri de me mi ri ne shu sha ge ni ni shung na ga la ling du ti chu ba ge dong gu lo la ani ling du ding yi nyam je ge zo lu che ri ri ne zen zu wen lang gang yi ti ju da cha bra che be ge ji ni mi ri ne shu sha ge chen ji ge ni shung na ga la 当然是领导的出发了。嗯，他把都积极出击习近平的各局省的，将用全面操作听党的一个松懈套，中华民族的边缘团委陆局长，并且金三角的中等，马纳斯，那你江格尔说，你们什么有个党委，那边的人家军军前有姐姐，他们团结就算了。
1: ambo tantenga ye ge zamba nakpo du ge sa sha la ja photok mission ka den den ka tu ye du mo chi le la na tam tu ye jagar ge che tok yin ba men ne shon ka ye ge tsi ka hen pi pi ge mo la ma si le se pon po chu ne la se le ma photok mission ka de cha han nakpo du la son na sam da cha ri gi ar ta lo mo ta ne cha song ge gon ga tse de chi zo de ser bo hor ge sa sha ta han men bi ge tan zong go lo zo ne pi cha tse chu bi pir du de ma tam ka che de bi pir du te ma di ne ho la son na sam da de ser bo hor ge sa sha la hor pa chen chen ba mar bo te cha song ge gon ga zo kyo se 민비 당장 올록설 봐 똥친 님마사다 조조네 카단장기 살라송나 삼다 똥친 님마사다 카단장기 사샤 린장족 여자 토디오 던조스비 다들 동고 근내 목에 사샤라 아양기 타바겐세네 근내 목나 송나 삼 근내 목이 사샤라 목이 딱라 찌가테 마둥 돌격세나 삼 따서 여기 사샤라 거기 님마는 좀나 따서 유라 송나 삼 따서 여기 사샤라 기간데 비시고 다들도 톡신 지미 설바 던동격세비 다들 동지 인장량 드면은 밥도기 링카다 주 세중미 발라서 라라 나베게 사샤라 코슈비 그므리 다 땡큐비 그므리 다 콩슈비 그므리 다 람톤비 그므리 다 도마쇼 람몬조고다 도훈 만독 람몬조지 시달라 토지 코마 보타샤데 랭긴 조쇼 둘랭케 사라예 눈테 둘노텔레 야족마다 두테바 추긴고 보두 슈텔레 준타마다 뒤탈로나게 레마네 니노이 쇼란 조고 둘로 니그롱기 샤나 우존 서바테 포가바 여르게 사샤 스손텐지 캬파산 바 부탄범 서바라 무그 여르게 부존 서바 페비 둘라 팜도데 네 샤나 니그롱 부존 서바 페비 tula pabdu tanam manduk la montro da chi ye hune kati gitare de chabe gi tula pu gondo yanta to chibi an tambe ki serba tigi zombe lurdu la on barchen de te ne chechap kangar to tobe suti ni ma la dar serba te kadam jam gi sacha tan ne ni da ka chobe pur go nam ta rara gi sala tuji ndu ma dun da ta ber chi ne sani ja da chal ba tan ne to ru ju gi chu ta chi ne yo ho ni ma ti ye gi chi ni nam ja dan jam da ma jo ngor ndo ma ma ru ja tan bu ton da ma chi ni me kam da ma lo de yu be gi tula nan ka ta li se du ta
2: Je suis un peu plus de temps.